યંપો તે ચેન્છો ગુઈ જગા દમશી તે યેશ નોમાંગ નત્સત ઝુઝા છુઈ કે યેશ મી ચે રોચુ ના બહેતર કે યેશ નાંગ સમાજ વિકસિત કે યેશ તે બોન્ઠે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત તે કી નારા કે ઝીમેશ તે યુલસાઈ રો દમશી લિખચુંગી સંકલ્પ તી હેશ દમશી જો દેખા રો ગ્યુંશી હેજ લો નાંગ તાજુ બોન્ઠે ફેકે દમશી ખ હેજ લો નાંગ રાઈ ક્યુમ રોકે ઝી દમશી લિખચા રો લોચુમેશ થે નાના એરી ક્યુમ હબર આસપાસ ગી વાતાવરણ અમચી બજાર મુદરસંગ મનખાંગ ગ્રોકપો નાંગ છાઈ મીંગ મીમાંસગી જોતે ગી જગા છાઈ રમેશ એરી હબર વાતાવરણ દમશી ભૂનંગ થે મચ્છર ભૂયાંગ નાંગ હિતી નટ ક્યારે ભૂજી રે ગ્વાંગ મેમેશ દમશી ભૂજી ડેન્ગુ મલેરિયા ટાઇફાઇડ હેજા નાંગ દન દો ઝૂ ચોકસે નટ કેમેનગી ગેર તે યેશ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનગી મુતાબિક સાઈ નંગ દમશી સોતે રોકચી રે હોશમે ખતરા તે નત રોકચી છુટકારા ખુશીશ વનુ નંગ દમશી જોદે એરી સ્વસ્થ રોકચી સીધા જોડાઈ કે યેશ તે બોન્ઠે નિસ્કિંગ અક્ટોબર રો તેકી અભિયાન રે ચુકશીશ થે મુખ્ય ઉદ્દેશ્ય ફેલા ખુલ્લા રો લિખચુમ રો બન લિખશીશ યુલ સાઈ ગી ક્યુમ રો ખીકોંગ લિખચા ખીમસા રો એપો લીજી છાંગચા દમશી જોમેનગી બોન્ઠે મી છાંય દો જાગૃક લિખચા નંગ મી છાંય રો થે નાના ભાગ થિંચપ બોન્ઠે પ્રેરિત લિખચાઈશ થેતી કી સરકારગી લિખશીચુ અભિયાન થિમેશ ભલકી થે દ જન આંદોલનગી રૂપ થિંચીશ થે નાના લોકચીપાજી લસમી સેવા સંસ્થા જોરો લેન લિખચીપા પંચાયત પૈજી નંગ યુલગી મી છાંય રો ભાગ થિંચા ગુંશીશ દ્વાંગ દુરેક ત એરી યુલગી ખચી જગારો ફેલા એલ્દે ખેકોંગ મનીન્સ મી છાંય મજબૂરી રો ખુલ્લા રો સક્યત જો એલજી લિખચી ગોઈન છો થઝોકચી ભંતી ભંતી નત કેમિનગી ઘેર તે યેશ થે લિખશી અભિયાન ગિનાના કરોડો ખેકોંગ લિખશીશ થે ઘોચી લસમી જોરો સુરક્ષા નાંગ સન્માન રે ખુશીશ નાંગ લેખ જોઈ સ્વાસ્થ્ય રે એપો કે યેશ થન ખેકોંગ લિખચા તીકી સુવિધા તિમેશ બલકી મી છાંયગી સન્માન નંગ સુરક્ષાગી ફેસેશ દમશી જોદ્ધે નંગ શેચન ઝુક્સ ગી બલાકુંગ સીધા સંબંધ તિહેશ ઇરાંગજી સોતી ગંદા તુંગ નંગ રાય કચાંગ ખીમસા જમા ક્યારે દનંગ સાફ સફાઈ યરતો ધ્યાન મદનંગ વખચી નત ફેલાઈ કેમિનગી ઘર યર તૈશ હિંગજી દમશી જોદ્ધે બોંઠે ખાખ લિખચુમ લો નંગ લાકી જીજો જમીન જની સાંઈ સોતી ઉપયોગ લીની ખીમસા એપોલીજી કઠ્ઠલીની થેરમંગ થરમંગ થાંઈ થસંગની રાઈ ક્યુમગી આસપાસ ધમશી બુની થે ક્યુકચી ક્યુકચી લેન રોકચી હિંગ થે સફાઈ ગી બોંઠે તીકી ભાગીદારી ધચી એંછો વ થે રોકચી નચ જીરે છુઈ કેમેશ સ્વચ્છ ભારત કી શરૂઆત રાય રોકચી કેમેશ ખચી આદત હિંગજી અપનાઈ લિખચા ગુંશીશ તજુ આદત જી ખેજ લો નંગ જમીન ઝ જી દુરે નંગ ખોચી લાકી જ ચા ન સુજા થસુ તુપચા શુન તુપચા સાંઈ સોતી તુંગની દમશી સાંઈ ફોસ્ફોની થી ક્યુકચી ક્યુકચી કદમ હિંગજો નંગ ઇરિટવર જો સ્વસ્થ બુચા બોંઠે તેજી ભૂમિકા નિભાઈ લિખચીશ થન ગી તુસરો આબાદી રે નોઈ કે યેશ નંગ થઝુ યંપો ગંદગી ખીમસા રે હોશમય નઈ કે યેશ ઘર થે ખીમસા એપો પ્રબંધ મક્યા નંગ થે એરી પર્યાવરણ નંગ એરી ઝુક્સ કી બોંઠે બિલકુલ એપો મેશ હિંગજો થી નંગ ખ્યોઈસ ખીમસા સસ સસ લિખચા ગુંશીશ થી કચરા રો ખાદ લિખચા ઠૂપચીએ છો નંગ ખ્યોઈ ખીમસા રો રિસાઇકલિંગ લિખચા ઠૂપચીએ છો પ્લાસ્ટિક લો નંગ શુગુઈ કુતુલ રો થનગી દુનિયા રો હોશમય તેજી છેરગી ફેસેશ થે એરી પર્યાવરણગી બોંઠે બિલકુલ એપોમેશ શુગુ કુતુલગી નોઈ ઇસ્તેમાલ એરી સકેતગી બોંઠે એકરી યુલગી બોંઠે બિલકુલ એપોમેશ થે બોંઠે હિંગજો શુગુ કુતુલ ભૂજી હિતી રસ નાંગ જૂઠગી લિખશી કુતુલ ઇસ્તેમાલ લિખચા ગુંશીએશ
बेते जी इरी समाज की भविष्य हिश मुदर संग रो दमशी जो में नंग स्वच्छता चोक से इपो आदत लेचियन छो। जब बेते जी दमशी जो में की महत्व रो हा घुशियन छो व नवा ताल जी राय टबर नंग समाज जो रो रे प्रेरित लिखचुश। हिंग जो हितिक शो रे यर तो निर्भर क्या मेमेश राय रोक ची शुरुआत लिखचग युशियश। जब मी रेरे राय जिम्मेवारी हा गोजी लिन लिखची व दल्ले इरी यूल साई दमशी क्यमेश। स्वस्थ भारत हवर साई दमशी लिखचा के जिमेश बल्कि मी साई दो जुक सेम नंग नंग ची स्वस्थ लिखचा हिश। थे बोंठे एपो जमीन डीमेन व्यायाम नंग साई वातावरण सेम थिप न एपो इप्स नंग एपो मिजा थे साई लिखचा ग्यूशीश। जब स्वास्थ्य नंग दमशी लिखचा निस्पिर यंपुली नंग व दलिति की शिक्षण नंग विकसित यूल ग्यूर्मिश। स्वच्छ भारत स्वस्थ भारत मीति की जिम्मेवारी मिश बल्कि यूल की मीत साई की जिम्मेवारी हिश। इन्हीं साई रे दमशी जोनी हितिक शोरे जागरूक लीनी थे फ्यस नंग यंपो तिकी लला हिनकते सुखदास तिरची ललती ललई मीन जानदी लागी हो।

તથે પ્રોગ્રામ રો હેરતી ફેસ કુર્ચી રજીન્યા દહીંગ જી તીકી યોજના પોંટે ફેકે ઇથે યોજના એરી ભારતીયુલ ગી લેખ જોઈ તસવીર નાંગ તકતીર નિસ્પેર રો લેખશીશ થે યોજના ઈ મીનખા હેજલો નાંગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થે રો PMGSY રોકચીરે શેશી હેંચો સડક યોજના લો નાંગ અમચી યુલગી વિકાસ ગી રેરરી રૂસપા ઠોપહેશ અગર લેક્સ જોરો લેપચા બોંઠે અમસી એપોમક્યાનંગ નુમાંગ શિક્ષા સ્વાસ્થ્ય લેન લીકચુમ રીદાંગ લેન્દે નાંગ વ્યાપાર થે છાંગી નુઈ નુઈ અવસર રે લેપચીશ તે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ગી આધારશિલાઈશ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 25 ડિસેમ્બર લો 2009 પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી ચૂકશીશ તે યોજના ગી મુખ્ય ઉદ્દેશ્ય કા હેજલો નંગ યુલગી વઈ વઈ લેક્સ ક્યુકચી ક્યુકચી લેક્સ જો પક્કા અમચી રોકચી જોડાઈ લીકચા ગઈ દક્ષમસ્તો અમચી મનીન્સ ખાસ કર વઈ લેક્સ રી યરતો લેક્સ નંગ વિકાસમય ચુ જગાજી યુલ ભારત યુલ રો લગભગ 65% આબાદી લેક્સ દો જોઈન છો થઝુ વોંઠે ગ્રામીણ જગા યંપો સંપર્ક રો શેચન લીકચપ વોંઠે યુલ ગી છાંઈ બસલ ગુંશી લેન હેશ તે યોજના ખરો ગુંશી હેશ લો નંગ થન રોકચી 20-30 લો દુરે યુલ રો થેના લેક્સ રો નીન્સ ગુઈ લેપચપ વોંઠે આઈ ના કિલોમીટર આમચી એલમેન નીન્સ નમરાસ તો અમચી રે બન કેશ ઝુ તે પજો મન ખાંગ લેપચરે કઈ તેશ કઈ એલીશ બેતે જો મુદર સંગ એલદે રો રે બારદો કેશ રીદાંગ લેની પજો સંપર રો લાંગજા બોંઠે રે બજાર હટી હેલચા કેઈ કેશ એરી હિમાચલ પ્રદેશ ચુકસે રાજ્ય રો તથી છાંઈ બસલ શેરગી ફેસેશ ખ્યારી નોઈ અમચી એપોમય થોઈ થોઈ રી રો મીજી ક્યુમ તેશ કઈ નાંગબારદો તે અમસી નીશ થે છાંઈ વિકાસ લીકચ બોંઠે તીકી બાધા ઠોપહેશ થે છાંઈ બારદો રોકંજી સરકાર જી લેક્સ છાંઈ દો તેઝી તેઝી યુલ રોકચી જોડાઈ લીકચુંગી લેન દો પ્રાથમિકતા ધતા વ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ચૂકશીશ થે યોજના ગુંશી લેન ખહેજ લો નાંગ છાંઈ બસલ તુઝે ઓલ વેધર અમચી લીકચ ખનમ તીકે નાંગ અમચી શિલ્તી રાસ્તો રે એપો જોઈ થઝો અમચી લીકચા વઈ વઈ લેક્સ જો બજાર મુદરસંગ અસ્પતાલ નંગ મનખાંગ નંગ હિતી ગુંશી સેવા રોકચી જોડાઈ લીકચા ગી છાંઈ મી છાંઈ દો રોજગાર દચા નંગ રાઈ લેન બિઝનેસ લીકચુંગી મોકા દચા દરુંગ લેક્સ નંગ તેઝી તેઝી યુલગી બલાકુંગ વિકાસ ગી દૂરી રો વઈ લીકચા તે છાંઈ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઈ ઉદ્દેશ્ય હેશ એરી ભારત યુલગી છાંઈ બસલ દવા રીધાંગ લેન લીજી રાઈશ હોશમય તેઝી યોગદાન નીશ અમચી એપો લીજી ખોચી રીધાંગ લેની પજો રાઈ મહેનત ગી સંપાર લાંગજા ભૂંઠે બજાર દોરી ચ લોઈ કેશ તે રોકચી હેલચુંગી ડવા રે છુઈ ફૂકચીશ રીધાંગ લેની પજો ચલાકી એપો ડવા રે ખુકશીશ અમચી વંચા લીકચા બતાંગ લેન લીકચુંગી અવસર રે ખુકશીશ દરુંગ અમચી લીજી ખોચી ક્યુકચી ક્યુકચી લેન હટી મોટોર શુલ્ચા નંગ ટુરિસ્ટ થે છાંઈ ગી અવસર ખુકશીશ હિમાચલ પ્રદેશથી કી રી